0: ދિવેહી એફએમ દિવેહી નાયકુ નો દિહ એક મેગાહર્ટ્ઝ
1: નો દિહ એક મેગાહર્ટ્ઝ દિવેહી એફએમ